0: શ્રોતા મિત્રો, આવો સાંભળીએ ડોક્ટર રઈશ મણિયાર સાથે એક સંવાદ. ડોક્ટર રઈશ મણિયારને વાંચ્યા અને સાંભળ્યા તો એવું લાગ્યું જેમ હાસ્યનો ફુવારો, જેમ આધ્યાત્મનો સહારો, જેમ કવિતા સાથે પ્રેમ થઈ ગયો હોય તેમ જીવનનો એક અમૂલ્ય લાવો. ડોક્ટર રઈશ મણિયારને સાંભળ્યા અને વાંચ્યા તો એવું લાગ્યું કે જેમ ડોક્ટરની કોઈ સચોટ દવા, જેમ ગઝલની અંદર તાજી હવા, જેમ બુદ્ધિ અને હૃદયનો રણકાર, જેમ ગુજરાતની અને ભારતની અસ્મિતા સાથેનો પ્યાર. ડોક્ટર રઈશ મણિયારને સાંભળ્યા અને સાંભળ્યા તો કંઈક એવું લાગ્યું. આપ પણ ડોક્ટર રઈશ મણિયારને સાંભળવા અને જોવા માંગો છો ને, પધારો રવિવાર 17 મે 6 PM ઓનવર્ડ્સ. જિંદગી એક જલસો, ટ્રોપિકાના કમ્યુનિટી સેન્ટર, 1385 હન્ટિંગવુડ ડ્રાઈવ, સ્કારબરો. ટિકિટ અને વિશેષ માહિતી માટે સંપર્ક કરો શૈલેશ દેસાઈ 6479884620, જતીન ગુજરાતી 4167063344, અથવા અમીબેન સંઘવી 6475423100. જિંદગી એક જલસો, ડોક્ટર રઈશ મણિયારની નજરે સુસ્વાગતમ. આ છે રીડ વોઇસ ગુજરાતી, હું છું આપનો મિત્ર જતીન. ડોક્ટર રઈશજી, આપ કવિતા લખો છો, હાસ્ય કવિતા લખો છો, તો આપની પાસે કોઈ પેશન્ટ આવે અને આપની દવાથી એ સારો અને સાજો થઈ જાય ને એના ચહેરા પર હાસ્ય આવે, તો એ હાસ્ય જોઈને આપને હાસ્ય કવિતા લખવાનું મન થાય કે કોઇલનો ટવકો તો જોઈએ જ?
1: આપે કહ્યું કે હું ડૉક્ટર પણ છું અને કવિ પણ છું, તો ઘણાને આ બે ઘોડા પર સવારી કરવાનું જે કામ છે એ બહુ બહાદુરીનું લાગે છે. પણ તમે સુરતના, અમારા ગુજરાતના કોઈ પણ ડૉક્ટરને પૂછશો કે ડૉક્ટર રઈશ મણિયાર કેવા, તો એ તરત કહેશે એ કવિ બહુ સારા. અને જો કોઈ કવિને પૂછો કે ડૉક્ટર રઈશ મણિયાર કેવા, તો એ કહેશે ડૉક્ટર સારા. આમ બંને ફિલ્ડમાંથી એક્સક્લુઝનના કારણે હું એક્સક્લુઝિવ થયેલો માણસ છું, કવિ છું, બીજી કોઈ મોટી વાત નથી. જી હા, વાત સાચી છે તમારી કે મૂળ વસ્તુ એ છે કે દરેક માણસ દર્દી છે, એની પાસે કોઈને કોઈ દર્દ છે, અને ધારે તો દરેક માણસ ડૉક્ટર બની શકે છે, પોતાના શબ્દો દ્વારા બીજાનું દર્દ દૂર કરી શકે છે. એટલે એ અર્થમાં તમે કહો છો એમ મને ચોક્કસપણે પ્રેરણા એ વાતથી મળે છે કે મારી વાત સાંભળીને યુવાનોને, વડીલોને, વૃદ્ધોને, બહેનોને, સૌને થોડી શાતા મળે છે, સૌને થોડી રમૂજ મળે છે, તો એ વાત મને આનંદ આપે છે. બાકી પ્રેરણા ચોક્કસપણે લોકોના સ્મિતમાંથી જ મળે છે એમ કહી શકાય.
0: ડોક્ટર રઈશજી, ઇન્સ્ટાગ્રામ અને 1 મિનિટની રીલ્સના જમાનામાં 1 કલાક સુધી લોકોને ઇવેન્ટમાં બાંધી રાખવા અથવા એમને આકર્ષિત કરવા એ કેટલું ચેલેન્જિંગ લાગે છે, કે પછી બ્લેસિંગ્સ લાગે છે કે એને લીધે સ્પીકર વધારે મજબૂત અને વધારે તૈયાર થઈને આવે છે?
1: જી હા, લોકોનો એટેન્શન સ્પાન આજકાલ ઓછો થયો છે. મલ્ટિપલ એન્ટરટેનમેન્ટનો ઓપ્શન્સ છે લોકોની પાસે, મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ છે, ટીવી પર ચેનલો છે, તો માણસ ઠરીને ક્યાંય બેસતો નથી. એટલે દરેક કન્ટેન્ટના જે ક્રિએટર છે એ પોતાની વાત ઝડપથી કહી દેવામાં માને છે, તેથી 1 મિનિટ 2 મિનિટની રીલ્સ વગેરે અત્યારે ચાલે છે. આવા સમયમાં લોકોને તલ્લીન રાખવા 1 કલાક સુધી એ બહુ મોટી ચેલેન્જ છે, અને બિલીવ મી, લોકોને તલ્લીન રહેવું છે. લોકોને એવી એક્ટિવિટી જોઈએ છે જ્યાં એ લાંબો સમય સુધી એંગેજ્ડ રહી શકે. અને જો કોઈ એવી વાત તમે લોકોને આપો તો લોકો ચોક્કસપણે, આજના જમાનામાં તમે જોયું છે કે બિંજ વોચિંગ અને એ પ્રકારનો શબ્દ પણ આપણે વાપરીએ છીએ, લોકોને રસ પડે તો કલાકોના કલાકો સુધી તમારી વાત સાંભળે પણ છે અને તમારું લખાણ વાંચે પણ છે. સો યસ, ઇટ ઇઝ અ ચેલેન્જ, પણ હું એમ માનું છું કે તલ્લીન રહી શકવું એ જગતનો બહુ મોટામાં મોટો આનંદ છે. આજનો જે સમય છે, એટેન્શન ડેફિસિટનો સમય છે, માણસનું ધ્યાન તરત ચલિત થઈ જાય છે, અને આપણા શાસ્ત્રોમાં તો એટલે ધ્યાનનો મહિમા બહુ મોટો ગણવામાં આવ્યો છે. તો તમે લોકોના ધ્યાનને કેન્દ્રિત કરી શકો તો ઈશ્વરના એક આશીર્વાદ કહેવાય. તો મને ગમે છે, મને કલાકો સુધી બોલવાનું ગમે છે, અને સદભાગ્ય એ પ્રકારનો ઓડિયન્સ મળી પણ જાય છે જે પ્રેમથી આપણી વાતો સાંભળે. પણ જાહેરમાં કાર્યક્રમ કરતી વખતે, બોલતી વખતે તકેદારી રાખવી પડે કે આપણી એક મિનિટ જો 100 લોકો સાંભળતા હોય તો એક મિનિટ નથી, એ 100 મિનિટ છે એમ સમજીને વિવેકપૂર્વક, અને તમારી વાત છે એ ઝડપથી અને એને સુસંબદ્ધ રીતે કહેવી જોઈએ એવું મને લાગે છે.
0: ડૉક્ટર રઈશજી, આપની કેનેડા અને અમેરિકાની ટૂરનો કોઈ વિશેષ એક્સપિરિયન્સ શેર કરવા માગતા હો તો પ્લીઝ.
1: મારા યુએસ અને કેનેડાના અનુભવો ખૂબ સરસ રહ્યા છે. કેનેડા તો ઓછું આવવાનું થાય છે, પણ યુએસમાં મેં 200થી વધુ કાર્યક્રમો આજ સુધી કર્યા છે. લોકો દૂર દૂરથી આવે છે, 25 માઇલ 30 માઇલ ડ્રાઈવ કરીને લોકો સાંભળવા આવે છે. દિવસો પહેલાં ટિકિટ અથવા પોતાની સીટ બુક કરાવીને આવતા હોય છે. લોકોનો ખૂબ પ્રેમ મળે છે, લોકોનો ખૂબ સદ્ભાવ મળે છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને આપણા ભારતીય સંસ્કારને લગતી વાતો સાંભળવાનું લોકોને ગમતું હોય છે.

મળે. યુએસ અને કેનેડામાં એક ચોક્કસ પ્રકારના ક્રીમ ભદ્ર વર્ગના ઓડિયન્સનો તમારે મુકાબલો કરવાનો થાય, પણ મારા ખૂબ સરસ અનુભવ રહ્યા છે. અહીંયા કાર્યક્રમના દિવસે શ્રોતાઓ ખૂબ પ્રેમથી આવે, બીજા ત્રીજા ચોથા દિવસે લોકોને ખબર હોય કે આ કવિ આવ્યા છે, કલાકાર આવ્યા છે, તો એને આજુબાજુની જગ્યાઓ જોવી હશે, એટલે બધા બહુ પ્રેમથી અમેરિકા દર્શન કરાવે છે. તો હું તો સરસ્વતી દેવીનો આભાર માનું અને આપણી ભારત માતાનો આભાર માનું અને આપણી માતૃભાષાનો આભાર માનું કે જેના કારણે મને દેશ વિદેશમાં આટલા સુંદર શ્રોતાઓનો પ્રેમ મળતો રહે છે. મેં આ બધા મિત્રો માટે લખ્યું છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. અને એ ધબકારને વંદન કરવા માટે જ હું કેનેડા આવનારા 3-4 દિવસ માટે આવી રહ્યો છું. ડોલર કેનેડાનો હોય, યુએસએનો હોય, આંકડાની માયાજાળમાં હું પડતો નથી, પણ હું સમજું છું કે ડોલરની ખરીદ શક્તિ રૂપિયા 1 રૂપિયા જેટલી પણ નથી અને ડોલરની ખરીદ શક્તિ 100 રૂપિયા જેટલી પણ નથી, બેની વચ્ચે કોઈક એની ખરીદ શક્તિ છે. હું અર્થશાસ્ત્રી નથી એટલે હું આના વિશે અભિપ્રાય તો નહીં આપું કે માણસ ત્યાંનો અહીં સુખી છે કે અહીંયાનો સુખી છે, પણ હું એમ માનું છું કે આપણે જીવનમાં પસંદગીઓ કરતા હોઈએ છીએ, ચોઇસીસ કરતા હોઈએ છીએ, અમુક સંજોગો પણ એવા હોય છે. ઘણા લોકોને વિદેશ આવવું છે છતાં આવી નથી શકતા, ઘણા મરજી વિરુદ્ધ વિદેશ આવતા હોય છે. આ બધા જ સંજોગોમાં મને એમ લાગે છે કે સૌથી મહત્ત્વની વસ્તુ સ્વીકાર, તમારી જે પરિસ્થિતિ છે, જે કારણોસર તમે અહીં આવવાનો કે ન આવવાનો નિર્ણય લીધો છે, એ નિર્ણયને બાય એન્ડ લાર્જ સ્વીકાર કરવો. જે નિર્ણય તમે બદલી શકો એમ ના હો, જે પરિસ્થિતિ તમે બદલી શકો એમ ના હો, એ પરિસ્થિતિનો સ્વીકાર કરવો, એમાં જ શાણપણ છે. તો સુખ આપણી અંદર રહેલું છે, એ સુખ આપણી આસપાસ ઘણીવાર નથી હોતું. તો મને એમ લાગે છે કે માણસના સુખના કારણો